أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله والصلاة على أهلها أما بعد فالسلام عليكم ورحمة الله وبركاته بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين ثم الصلاة والسلام على أشرف الأنبياء والمرسلين سيدنا الممجد بشيرنا المصدق نذيرنا المؤيد المصطفى الأمجد والمحمود الأحمد الذي سمي في السماء بأحمد وفي الأرض بأبي القاسم محمد وعلى آل بيته الطيبين الطاهرين المعصومين الذين أذهب الله عنهم الرجس وطهرهم تطهيرا واللعنة الدائمة على أعداء الله أجمعين من الآن إلى قيام يوم الدين أما بعد فقد قال الله العظيم في كتابه الكريم وهو أصدق القائلين وقوله الحق بسم الله الرحمن الرحيم يا أيتها النفس المطمئنة ارجعي إلى ربك راضية مرضية فادخلي في عبادي وادخلي جنتي آمنا بالله صدق الله العلي العظيم وصدق رسوله الكريم ونحن على ذلك من الشاهدين رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقه قولي صلوا على محمد وآل محمد حطوا رفاقكم بالصلاة على محمد وآل محمد انسان دندار ہو یا بے دین ہو انو دل انی آتما انو ویویک انی عقل اے بات طرف انہ دھیان نے کھینچے تھے یہ دین میں مانتو ہوئی یا بے دین ہوئی دھرمی ہوئی یا ناستک ہوئی پر انسان ہوا نہ ناتے اگر حقیقت میں انسانی ردے امنا سینانی اندر دھڑکن آوی رہی تھے تو جینا تھی نے محبت کرتو ہوئے اے محبت کروا واراونی خوشی میں خوشی مناوے چھے اے ماں ساتھ آپے چھے اے ماں شریک تھائی چھے انہیں نا دکھنی اندر غمنی اندر پر انہیں سہارو انہیں ٹیکو بنوانی کوشش کرے چھے آپ بے دین نی فطرت میں پر آوے ہم چھے تو اپنے تو الحمدللہ و تعالی دین میں مانوا وارا دیندار لوکو આજે તારીખના લિહાઝથીને કે એવો વાક્યો બનેલો છે કે જેને આપણે આજે મનાવી રહ્યા છે કારણ બધાને ખબર છે કે આજે આપણે ફરહતુ ઝહરા અથવા તો ઈદે ઝહરા માટે જમા થયા છે અને તારીખના લિહાઝથીને જોવા જઈએ તો આટલું તો કહી શકાય કે કરબલાની અંદર જેટલા ઝુલમો સિતમ થયા હિજરી સન 61ની અંદર 6 વર્ષ પછી અને કે હિજરી સન 67ની અંદર જ્યારે આપણા ચોથા ઇમામ ઇમામ ઝૈનુલ આબિદીન સૈયદુ સાજિદીન અલેહી સલામ પાસે કાતિલોના સર આવ્યા જેમાં બે નામ સૌથી મશહૂર છે એક ઉમર ઇબ્ને સઅદ અને એક ઇબ્ને ઝિયાદ એમના સર જ્યારે આવી ગયા તો આ પૂરો ઘરાનો જે વર્ષો થયા લગભગ 6 વર્ષ સુધી જેના ઘરોની અંદર ગમો દર્દનો માહોલ હતો એ વખતે ઇમામે આ દર્દનાક બનાવ બાદ જ્યારે આ કાતિલોના સર એમના સામે પેશ કરવામાં આવ્યા તો ચોથા ઇમામે કહ્યું કે હવે પછી આ ઘરની અંદર સુરમો લગાડવો જે છે એ યોગ્ય છે હવે આજની જે તારીખ છે ને તમે મૌલાના જિંદગી પર સાંભળતા આવ્યા છો તમને ખબર છે એક જમાનામાં હું મુરુંડાવાનો છું તમે મઝંગાના છો ઘણા તુલિયારના છે આ પડ્યા ઓલા ફુગામાં હવાઓ નખાય ને ફુગા ફોડવામાં આવે ને વાવેલા વાવેલા વાવેલા થતું હોય એ જમાનો ગયો એ જમાનો ગયો કારણ કે જેટલી રિવાયતો બયાન થતી એના માથું ન પગ દુનિયા જેમ જેમ આગળ બલકે આજની તારીખમાં પણ
મિમ્બરો ઉપર તમે જઈને સાંભળી આવજો, હમણાં હું સાંભળીને આવું છું આપણા મિમ્બરો ઉપરથી. ને હજુ એવી વાતો થાય છે કે જે રિવાયતની કોઈ એતબાર નથી, જે રિવાયતનું કંઈ વજૂદ નથી, અને અગર વજૂદ છે તો એની અંદર એટલી શક ભરેલી વાતો છે. પણ તે છતાં મૌલવીઓને એ બધું પડવાની અંદર બહુ જ મજા આવે. એક રિવાયત આજની તારીખ માટે છે, સાદિક અલી મુહમ્મદ ઇમામ જાફર સાદિક અલી સલામ રાવીનું નામ છે જારુ

ابن منذر એ બયાન કરે છે કે છઠ્ઠા ઇમામે અમને કહ્યું કે એ લોકો યાદ રાખજો, અમારા ઘરોની અંદર મા ઇમ્તશત મિન ફીના હાશમિયા, અમારા ઘરોની અંદર કોઈ પણ સરદારીએ સૈદાણી હાશમિયા એ વણે કંગી નથી કરેલી, વમા ખદબત એ વણે મહેદીઓ નથી લગાડેલી, ત્યાં સુધી કે વખત આવ્યો કે જ્યારે મુખ્તારે કોતલા એ કરબલાના સરોને અમારા પાસે પહોંચાડ્યા. બસ બાકીની જેટલી વિગતો છે દુઆઓની સજદાઓની એ બધા એમાં સવાલ ઉત્પન્ન કરવા જેવા છે. આજે મને એ બયાન કરવું છે કે મુસલમાન આહલે બેત અલે મુસલામથી મોહબ્બત કરવી ફર્જ છે, ખુદાની આયત છે ના કે ઇલ્લલ મવદ્દત ફિલ કુરબા. અને જ્યારે કોઈ કોઈથી મોહબ્બત કરે તો એ મોહબ્બતનો તકાઝો એ થાય છે કે એમના ઘરમાં થોડી ઘણી ખુશી આવે તો એ ખુશીમાં એમનાથી મોહબ્બત કરવાવાળો સામિલ થાય છે. મતલબ એની ખુશીમાં જ્યારે આપણે સામિલ થાય તો આપણે એને ટેકો આપી રહ્યા છે, એમને ખુશી પહોંચાડી રહ્યા છે. પણ સૌથી વધારે ખુશીને લાયક કોણ છે? સૌથી વધારે રાજી કરવાનો હુકમ આ દીનની અંદર કોનો છે? કેને રાજી કરવાનો છે? અલ્લાહ સુબહાનહુ વ તઆલાને. એના માટે મેં કંઈ વિચાર્યું કે મારા પરવરદિગારે આલમને હું કઈ રીતે રાજી કરું? એણે એલાન કરી દીધું છે અગર આવો તું મુસલમાન બની ગયો તો તું મારો બંદો અને મારી જન્નતમાં. હા, આયત તમારા સામે પડેલી. પરવરદિગારે આલમ સૂરે ફજર કુરાન મજીદનો 89મો સૂરો છે, આયતો નિશાન છે 27, 28, 29, 30. એલાને રબ્બુલ ઇઝ્ઝત થયો કયો બિસ્મિલ્લાહિ રહમાન રહીમ, યા અય્યતુહ નફસુલ મુતમઈના, એવા નફ્સના માલિક કે જે શાંતિથી ભરપૂર છે, સુકૂનથી ભરપૂર છે, ઇત્મઈનાનથી ને ભરપૂર છે. અગર મને ખુદાને સવાલ કરો કે ખુદાયા શાંતિ કેવી રીતે મળે, તું કોને પુકારે છે કે જેને તું નફસે મુતમઈન ના કહે છે? એવી જાત, એવી વ્યક્તિ, એવો ઇન્સાન કે જેનું દિલ હૃદય જે છે એ શાંતિ સાથે હોય, તો કદાચ જવાબ એના જવાબ એના પછીની 28મી આયતમાં આવી જાય. યા અય્યતુહ નફસુલ મુતમઈન, ઇરજઈ ઇલા રબ્બિકી રાદિયતમ મરદિયા. અય નફસે મુતમઈનના માલિક, તારા પરવરદિગાર તરફ એવી હાલતમાં આવી જા કે તું તારા ખુદાથી રાજી, તું તારા ખુદાથી રાજી અને તારો ખુદા તારાથી રાજી. એક નિશાની મળી ગઈ કે ઇત્મઈનાન વાળું નફ્સ એ હોઈ શકે કે જે ખુદાથી રાજી હોય અને જેનાથી ખુદા રાજી હોય. જ્યારે ખુદા પોતાના બંદાથી રાજી થઈ જાય અને બંદો પોતાના ખુદાથી રાજી થઈ જાય તો પછીની આયત શું આવે છે? 29મી, ફદખુલી ફી ઇબાદી. ફ છે ફ, વ નથી. ને મેં તપાસ્યું છે, આ દેખાય તમને ધોંક? આ ધોંક કોન્જોંક્શન દે કોઓર્ડિનેશન ક્યાં હોય ફ્રેન્ચની અંદર માસ્ટરજી? મે ઉ એ ધોંક ઓર ની કાર, આ ધોંક છે. યાને એની પહેલે કંઈ હોવું જોઈએ. ખુદાએ શું કહ્યું? અગર તું નફસે મુતમઈનાનો માલિક છો, નતીજો એ હોવો જોઈએ કે તું ખુદાથી રાજી, તારો ખુદા તારાથી રાજી. હવે તું રાજી ખુદાથી ને તારો ખુદાથી રાજી છો તો હવે શું થાય? ફદખુલી ફી ઇબાદી, હવે તને લકબ દઈ શકાય કે તું મારા બંદાઓની અંદર દાખલ થઈ જા. અને અગર બંદાઓની અંદર તું દાખલ થઈ ગયો તો પછીની આયત 30મી, વદખુલી જન્નતી, તો પછી મારી જન્નતની અંદર તારી જગા માટે તું તૈયાર થઈ જા. શરત એ છે કે તું ખુદા રાવિયા ખુદાથી તું રાજી હો અને તારો ખુદા તારાથી રાજી હોય. સવાલ, ખુદાને રાજી કેમ કરવો? આજે ઈદે ઝહરા છે, ખુશીનો મોકો છે. અહલે બૈત અલેમુ સલામના ઘરમાં નાનો સુનો એવો ખુશીનો મોકો આવી ગયો છે. ખુદાને રાજી કેમ કરવો? તો એના ઇલાજ આ દીને ખુદાએ રસૂલે ખુદાએ આપ્યા છે. એના ઉપર મને ભાર આપવો છે કે એક નાનકડો ઇલાજ છે, પણ મુશ્કેલ એ છે કે આ ઇલાજને હું બયાન કરીશ તો તમે બધાય કાફર ન બની જાતા, તમે બધાય નમાઝો ન મૂકી દેતા, તમે બધાય રોઝાઓને ન મૂકી દેતા, તમે બધાય દીનના કામ અને કાર્યોને મૂકી દેશો. કારણ કે તમે કહેશો કે શેખ તમે આ

જાયવું તો હવે બીજું કાંઈ કરવાની જરૂર નથી. ખુદાને રાજી કેવી રીતે કરવો, ખુદાને કયો અમલ પસંદ છે, એટલી પ્રકારની રિવાયતોની હદીસો છે. મારો સવાલ તમારાથી આટલો જ થાય છે કે આજે ખુશીનો મોકો છે, અહલે બૈત અલૈહિમુસ સલામની ખુશીમાં આપણે ખુશી મનાવી રહ્યા છે, ગોયા અલોકોની ખુશી સાથે અલોકોને પણ આપણે ખુશ કરી રહ્યા છે કે અલોકોના દુઃખની અંદર આપણે સાથ આપ્યો, ના આંસુઓ બહાવ્યા, ગમોની અંદર આપણે સાથ આપ્યો, ખુશીના મોકાની અંદર પણ આપણી જવાબદારી બને છે કે દલીલ આપીએ કે અમો તમારાથી મોહબ્બત કરીએ છીએ. સલવાલા મુહમ્મદ વાર મુહમ્મદ. પણ ખુદાને પણ રાજી કરવાનો છે, આ લોકોને જ નહીં, ખુદાને કઈ રીતે રાજી કરવો? તો એની એટલી હદીસો અને તરીકાઓ આપણને ઇમામોએ બતાવ્યા છે. મારો સવાલ તમારાથી નાનકડો એ છે કે અગર ખુદાવંદ કરીમ મને માફ કરવાને તૈયાર હોય તો મારાથી રાજી હોય કે ના હોય? હોય ના? એ અગર મને માફ કરવાને તૈયાર હોય, એ વાતની દલીલ છે કે મને ચાહે છે, એ મારાથી રજામંદ થવા માટે તૈયાર છે. તમને ઓલો બહેલુનો વાક્યો યાદ છે? ઓલો આમ આમ કરતો તો પછી આમ આમ કરતો તો યાદ છે? કે પાછું પડું, પાછું પડું પછી ટાઈમ મને બોલજો ના લંબાઈ વી. યા અલ્લાહ સલ્લુ અલા મુહમ્મદ વાલી મુહમ્મદ. જલ્દી જલ્દી નખરા વગર. હારૂન બાઝા અલ્લાહુમ્મ સલ્લા અલા મુહમ્મદ. હારૂન બજારમાં ગયો, બહેલુલને જોયો, બહેલુલ નીચે સર રાખીને કઈ બડબડ કરે છે અને ઉપર સર રાખીને બડબડ કરે છે, જબાનથી કઈ બોલે છે. હારૂને આવીને બહેલુલને સવાલ કર્યો, શું કરો છો? કામ ચાલી રહ્યું છે. થોડી શાંતિ મળી, હારૂને પાછું પૂછ્યું, શું કરો છો? કયું મોટું કામ? કયું કામનો કઈ નતીજો નીકળ્યો? કયું કઈ નથી નીકળતો. કયું કેમ, શું કામ થઈ રહ્યું છે? કયું, નીચે જમીન વાળાઓને કહું છું, ખુદા તમારાથી રિશ્તો જોડવા માંગે છે, તમે તૈયાર છો? ઉપર ખુદાને કહું છું, ખુદાયા તારા બંદા નીચે છે, એ બધાય તારી રહેમતના તકાઝામાં છે, તું એનાથી રિશ્તો જોડવા માંગે છે? જેમ જેમ ખુદાને કહું છું કે છે, હું તૈયાર છું, મારા દરવાજા ખુલ્લા છે, નીચે વાળાને કહું તૈયાર છે? હમણાં ના, હમણાં તૈયાર કોઈ નથી. અમુક દિવસો થયા, એ જ પાછો વાક્યો કબ્રસ્તાને થયો. બહેલું એ જ કામ, નીચે આમ આમ બડબડ કરે, ઉપર બડબડ કરે. હારૂન આવ્યો, એને ખબર છે કે આ શું થઈ રહ્યું છે. હવે તો પૂછું, આ એ જગા શા માટે બદલાવે છે? ઓલી બજારમાં તો હવે કબ્રસ્તાને પૂગી ગયો. બેલોલ શું કરો છો? એ જ કામ. હા એ જ કામ. કયું કઈ નિવેડો આવ્યો? હું કઈ નથી. હું કેમ? કયું અહીંયા કબ્રસ્તાને આ કબરોના વચમાં આની અંદર જેટલા છે બધાને કહું છું, ખુદા સાથે જોડાવું છે. બધા કે છે હા, ને ખુદાને કહું છું, આ બધા જોડાવા માંગે છે, તું તૈયાર છો? ખુદાએ કહ્યું, હું હવે તૈયાર નથી, આમાં નામું બંધ, હવે હું તૈયાર નથી. ખુદાવંદે કરીમને રાજી બંધ અગર કરવો છે, અગર એ મારા ગુનાહોને માફ કરવાને તૈયાર હોય તો મારાથી ખુશ થઈ જશે ને? હવે જુઓ, બહુ જ નાનું કામ છે. મેં કહ્યું ને, ડર છે, આ નમાઝો બધું મૂકી દેશો તમે, પણ એની વજાહત ઇન્શાઅલ્લાહ અંતમાં કરશો. આપણા બીજા ઇમામ ઇમામે હસન મુજ્તબા અલૈહિસ સલામ, બીજા ઇમામે કહ્યું, ઇન્ના મિન મુજબાતિલ મગફરા ઇદખાલિસ સુરૂર અલા અખીક. માફીને વાજિબ કરવાવાળી જે વસ્તુ છે ને, માફીને વાજિબ કરવાવાળી, એટલે ખુદા પાસે માફી માંગવી, કબૂલ કરી લે. ઇન્ના મુજબાત, કે સાંભળ્યું તમે? ક્યાં પડો છો? મગરીબની. હા, બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ, અલ્લાહુમ્મા ઇન્ની અસઅલુકા મુજબાતિ રહમતે, ખુદાયા તારા પાસે સવાલ કરું છું એ વાતનું કે જે તારી રહેમતને મારા ઉપર વાજિબ કરી નાખે. બીજા એવામાં શું કહ્યું? ઇન્ના મિન મુજબાતિલ મગફરા, માફી મેળવવા માટે વાજિબ થઈ પડશે ખુદા ઉપર કે તમને માફ કરી નાખે. એક કામ કરવાનું છે, ઇદખાલુ સુરૂર અલા અખીક, તારા ભાઈને રાજી કર, રાજી કર, તારા ભાઈઓને રાજી કર. તો નતીજો શું? ખુદા

તારા ગુનાહોને માફ કરી નાખીશ, હું પણ તમને આજે કરીશ, ઈરાદો રાખ્યો છે તમને આજે રાજી કરું. કેવી રીતે કરું, તમને કેમ લાગે છે કેવી રીતે રાજી કરી શકું તમને? એમાં ટેમ તો છે ને મજલિસનો, ટૂંકી મજલિસ પડાવું. હા, સલ્લુ અલા મુહમ્મદ વાલે મુહમ્મદ. હા, તો પડાવશો ટૂંકી. પણ શરત એ છે કે આજનો જે પેગામ છે ને, આપણે એમ કહીએ કે ખરેખર ઈદે ઝહરા મનાવવા માટે આવ્યા છે, એહલે બેત જે શીખાડ્યું છે એને અમલી રૂપ આપશો, તો હવે ખુદા મારા ગુનાઓને માફ કરવાને તૈયાર છે. અગર હું મારા ભાઈને ખુશી પહોંચાડું, આ પોતાના ભાઈને ખુશ કરવું કેવી મોટી ઈબાદત છે, કેવી મોટી ઈબાદત. બધા તે પાંચમા ઇમામથી છે, છઠ્ઠા ઇમામથી છે, બંને ઇમામો માટે સલ્લુ અલા મુહમ્મદ વાલે મુહમ્મદ. મા ઉબિદલ્લાહુ બિશૈઇન અહબ્બા ઇલૈય મિન ઇદખાલ અસ-સુરૂર અલા અલ-મુમિન. ખુદાવંદે કરીમની કોઈ રીતે ક્યારે પણ ઇબાદત સારામાં સારી નથી કરવામાં આવેલી. જે ઇબાદતને ખુદા પસંદ કરતો હોય એના કરતા વધારે કે કોઈ મોમિનના દિલમાં ખુશી પહોંચાડવામાં આવે. ખુદાને ઇબાદતોની અંદર સૌથી વધારે પરસ્તીશ, ફરમાબરદારી, ઇબાદત અગર કોઈ પસંદ છે તો એ કઈ છે? કે મોમિન પોતાના મોમિન ભાઈને સુરૂર, ખુશી પહોંચાડે. એના તરીકાઓ મને બયાન, મને ફક્ત આ જ બયાન કરવું છે કે અઈ મુસલમાન, ખુશીઓની અંદર, ઇમામોની ખુશીઓની અંદર તું ખુશી માટે આવી તો જાસ, પણ તારી જિંદગીમાં ઇમામો સિવાય માશરાની અંદર બીજાઓને ખુશી પહોંચાડવાની જે જવાબદારી છે એના માટે તે કાંઈ કર્યું? એના માટે તે કોઈ મહેનત કરેલી કે બનતી કોશિશ કરું કે હું મારા માશરાની અંદર, સમાજની અંદર, અડોશ પડોશની અંદર, ઘરોની અંદર, ઘરવાસની અંદર, ઘરવાળી સાથે, શૌહર સાથે, ઔલાદ સાથે, મોટા સાથે, નાના સાથે, માલિક સાથે, નોકર સાથે, હર કોઈ સાથે ખુશી પહોંચાડવાની હું કોશિશ કરું કે એને મારાથી રાજી થઈ જાય, હું એને ખુશ કરી નાખું. નાનકડો અમલ છે ના. રસૂલે કરી મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ એક બીજી રિવાયત ની અંદર આ પ્રમાણે કહ્યું છે, અહબ્બુલ અમાલ ઇલલ્લાહ, જેટલા સારા કામ છે ને એમાં સૌથી પસંદીદા કામ ખુદાવંદે કરીમને અગર કોઈ છે તો એ શું છે? ઇદખાલુ સુરૂર અલલ મુમિન, મુમિનને ખુશ કરવો. એક એવો અમલ છે કે જે ખુદાવંદે કરીમની નજરમાં અહબ્બુલ અમાલ, રસૂલે કહ્યું સૌથી વધારે જેનાથી ને ખુદા મોહબ્બત કરે છે એ શું છે? કે બંદો પોતાના મોમિન ભાઈને ખુશ કરે. પણ આપણો સવાલ કયો હતો અબ્બાસ મજલિસની શરૂઆતમાં? ખુદાને કેમ રાજી કરવો? બહુ નાનકડો સવાલ છે. પરવરદિગાર આલમને કઈ રીતે રાજી કરવો? તો ઘણા જવાબો છે, એક જ રિવાયત એના માટે કાફી છે. એક જ રિવાયત છે ઘણી, પણ એક પડી દઉં. અબુ હમઝા સેમાલી બયાન કરે છે, નામ સાંભળ્યું છે ના? અબુ હમઝા સેમાલી કહે છે, મે પાંચમે માં ઇમામ મુહમ્મદ બાકર અલી સલામ માં થીને સાંભળ્યું કે નબી કરીમ મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ માં નું કથન છે, ફરમાન છે, આપણી ભાષામાં હદીસ છે. નબી સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમે કહ્યું, મન સર્ર મુમિનન ફકદ સર્રની વમન સર્રની ફકદ સર્રલ્લાહ. એ મુસલમાનો યાદ રાખજો, જેણે કોઈ મોમિન ભાઈને ખુશી પહોંચાડી એ સમજી લે કે એણે મને એમના નબીને ખુશ કર્યો, અને જેણે પોતાના નબીને ખુશ કર્યો એણે ખુદાને ખુશ કર્યો. આવી ગયો ના નતીજો? કે ખુદાને અગર ખુશ કરવો છે તાકે હું મારા ખુદાથી રાજી, એ મારાથી રાજી, તો નાનકડો અમલ છે, બહુ જ નાનો. મારી જિંદગીમાં જ્યારે પણ મોકો આવે, જ્યારે પણ, તો સામાવાળાને બીજાને ખુશી પહોંચાડવાની હું કોશિશ કરું. નથી જો મારા નબી ખુશ, નબી ખુશ એટલે ખુદા ખુશ. ક્યાં સુધી? સાદિક અલી મુહમ્મદ ઇમામ જાફર સાદિક અલી સલામ.
આપે કહ્યું અયો

أيما لقي مسلم مسلما فسره سره الله. جياري پن جيوا سنجوگما جيا پن أيما جيا پن جياري پن جيبي ريتي پن بدو يا أيما ما سمائلو جا أيما لقي مسلم مسلما. જ્યારે પણ કોઈ મુસલમાન પોતાના મુસલમાન ભાઈથી મુલાકાત કરે અને એ મુલાકાત પ્રતાપે યા દ્વારા યા હસ્તક સરહુ એને ખુશ કરી નાખે સરહુલ્લાહ, તો ખુદાવંદે કરીમનો વાયદો છે કે એને ખુદા ખુશ કરશે. જે બીજા કોઈને ખુશી પહોંચાડે, નતીજામાં છઠ્ઠા ઇમામે કહ્યું કે ખુદા એમને પણ ખુશ કરશે. અને આપણને રાજી તે આયત ક્યાંથી? એરજાઈ પાછી નાખતો છોરા. એરજાઈ ઇલા રબ્બિકી રાદિયતમ મરદિયા ફદખુલી ફી જન્નતી વદખુલી ફદખુલી ફી ઇબાદી વદખુલી જન્નતી. ખુદા તારાથી રાજી, તું ખુદાથી રાજી, મારા બંદાઓની અંદર આવી જા, જન્નતની અંદર દાખલ થઈ જા. કેને આ મળશે? બહુ જ આસાન છે. બીજી હદીસ પડું છું. નબી કરીમ મુહમ્મદ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ સંત નબીએ કરીમે કહ્યું, મન અદખલલ ફમન અદખલા અલા મુમિનિન ફરહા ફકદ અદખલા અલયા ફરહા. જેણે કોઈ મોમિનની દિલની અંદર ખુશી પહોંચાડી, એને ખુશ કરી નાખ્યો, તો એમ લેખી લે કે એણે મને ખુશ કર્યો. ફકદ અદખલા અલયા ફરહા વમન અદખલા અલયા ફરહા. અને જેણે મને ખુશી પહોંચાડી, ફકત ઇત્તખદ અંદલ્લાહ અહદા, જેણે મને ખુશી પહોંચાડી, એણે ખુદા સાથે એક કોલ કરાર કરી લીધો. વમન તખદ અંદલ્લાહ અહદા, અને જેણે ખુદા સાથે કોલ કરાર કરી લીધો, જા મિનલ આમિનીન યૌમલ કિયામા, કયામતના દિવસે અમાન અમાન અમાનની સાથે ખુદા એને જન્નતમાં નાખી દેશે. શરૂ ક્યાંથી વાત થઈ હતી? જે બીજા કોઈને ખુશ કરે. નબીએ કહ્યું એને મને ખુશ કર્યો, જેણે મને ખુશ કર્યો એણે ખુદા સાથે કોલ કરાર કરી લીધો, અને જેણે ખુદા સાથે કોલ કરાર કરી લીધો, કયામતના દિવસે અમાનની સાથે જન્નત તરફે ચાલ્યો જશે. જા અમિનલ આમિનીન યૌમલ કિયામા, જે અમાનમાં હશે એવા લોકો સાથેનો શુમાર થઈ જશે. એક સલવાત પડીએ મુહમ્મદ વાળી મુહમ્મદ પર. પોતાના મોમિન ભાઈને ખુશ કરવું, એનાથી ને મારો તમારો પરવરદિગાર ખુશ થાય છે. આપણને બહુ નાનું લાગે ને, આને ગ્લાસ ખવડાવી દેવી બચ્ચાને, એને આની થોડી મદદ કરી લેવી, ને આને થોડો સાથ દઈ દેવો, ને આના ચહેરા ઉપર મુસ્કુર. આ ઇસ્લામના કાયદા કાનૂન છે. અગર આ નાની નાની વસ્તુઓનો હું ખ્યાલ રાખું તો આ દિનનો બેડો પાર થઈ જાય એમ છે. નાની નાની વસ્તુ આ દીનની અંદર આપણને સમજાવવામાં આવેલી છે કે બંદાઓને ખુશ કરો, કારણ કે ખુદાના બંદાઓ છે. અગર ખુદાના બંદાઓને મેં ખુશ કર્યા તો નતીજો મારો પરવરદિગાર મારાથી રાજી થશે. એક વાક્યો તમને સંભળાવવા ચાહું છું. એટલી રિવાયતો છે ઝહેનમાં જે તૈયાર કરેલી છે, પણ વાયદો કર્યો છે ના કે તમને આજે ખુશ કરવા છે ઇન્શાઅલ્લાહ. સલ્લલ્લાહ મુહમ્મદ વાલી મુહમ્મદ. હબીબ દીકરો હબીબ ઇબ્ને મઝાહિર એમની મજલિસની અંદર આ વાક્યાને નકલ કરે છે. મેં સાંભળેલો છે, તમને પણ અર્પણ કરું છું. આગા બેહિશ્તી 1965-70 સુધી જર્મની આલ્માઈનની અંદર ત્યાં એક ઇસ્લામિક સેન્ટર છે, આજ સુધી છે, આજે પણ જોઈ શકો તો હામ્બુર્ગની અંદર છે. એ જ્યારે સરબરા હતા એણે આ ઇસ્લામિક સેન્ટરને 1965ની અંદર બનાવ્યું. આગા બેહિશ્તી નામ સાંભળ્યું હશે તમે, શહીદ બેહિશ્તી. એ બયાન કરે છે કે એક દિવસનો બનાવ છે, અમને બહારથીને ફોન આવ્યો અને ફોનની અંદર કહેવામાં આવ્યું કે અહીંયા જલ્દી આવો, કોઈ એક માણસ છે કે જે મુસલમાન થવા માગે છે, એને મુસલમાન થવું છે, તો તમે આવો, તમારી જે પણ રસમો રિવાજ રીત ભાત હોય મુસલમાન થવાની આવો. કારણ કે અમો ગોતતા હતા કે કેને બોલાવીએ, એટલે અમે જ્યારે આ આપણે ઓલી શું છે ભૂતાણ પીરા રંગની
એમાં ગોઈતું કે આ મુસલમાન ક્યાં હોય તો તમારું નામ સામે દેખાડ્યું તમને ફોન કર્યો છે કે અહીંયા કોઈને

मुसलमान था उसी तमें आओ आगा बेइज्जती के फोन में सांभियो गयो हूँ जारे गयो त्या तो पहुंचो तो हॉस्पिटले खुदा नो एक बंदो जर्मन 70 वर्ष नो माथे बुजुर्ग बिस्तर अलालत ऊपर यानी के बीमारी ना पलंग ऊपर सुतो छे आगा बेइज्जती कहे छू त्या गयो अने एमने पूछू के भाई तने मुसलमान थवू छे एमां कई वार नहीं लागे भाई एटलू तो बता मुसलमान तने शा माटे थवू छे कोई कई मोटी बात नथी अहीं बाजू नो पलंग छे ने अहीं लगभग एक महीना सुधी ने एक महीना थया एक खुदा नो बंदो अहीं हतो अने दररोज हूँ जोतो कोई फेरे बे माणस आवे कोई फेरे पांच माणस आवे कोई फेरे दस माणस आवे कोई खावानुं लईने आवे कोई फल लईने आवे कोई दवा लईने आवे कोई वातो करवा आवे केटला समय सुधी माणसो आवे आवे आवे आवे एक वार मैं हिम्मत करीने कोईने पूछ्यु भाई अहीं आवतो કહ્યું આ કોઈ સરકારી માણસ છે હાજી મારા સાથે બીમાર છે એ કોઈ સરકારી મોટો કોઈ મિનિસ્ટર છે કેમ એમ પૂછો છો કહ્યું આટલું માણસ દરરોજ બે ચાર પાંચ દસ માણસો આવે કોઈ ફળ લે આવે આ લે આવે ઓલી આવે હજી આલી આવે ખાવાનું ખવડાવે એના સાથે વાતો કરે તો આ કોઈ મોટો માણસ છે હોદ્દેદાર ખુરશીવાળો કોઈ છે તો સામાવાળાએ કીધું કે નહીં ભાઈ આ કોઈ સાદો માણસ છે હા એક મુસલમાન છે અમે બધે મુસલમાન છે અને અમારા દીને અમને શીખાડ્યું છે કે તમારો મુસલમાન ભાઈ અગર બીમાર પડે ના તો જઈને એની યાદત કરો એની બીમારીના આલમમાં એની ઝિયારત કરો અમને અમારા દીને આ શીખાડ્યું છે અમારા મઝહબે અમારા ધર્મે આ શીખાડ્યું છે એટલા માટે અમો બીમારોની ઝિયારત કરીએ છીએ એ હક છે અમારા ઉપર એકબીજાનો કે અમારામાંથી કોઈ બીમાર પડે તો અમે એની ઝિયારત કરવા માટે જાય કહ્યું એ ખુદાનો બંદો તો હાઈલો ગયો પણ હવે મને વિચાર આવે છે કે જે દીનની અંદર આટલો ભાઈચારો આવો પૈગામ હોય કે બીમાર એકબીજાની ઝિયારત કરે મને આ દીન પસંદ છે કાંઈ ધેભા નહીં હો કે પહેલા ઇમામ કોણ હતા અને બીજા કોણ હતા અને પહેલા ખલીફા કોણ હતા અને કોણ હક ઉપર હતું ને કોણ બાતિલ ઉપર હતું કાંઈ નહીં ફક્ત ઇસ્લામની રેણી કેણી જોઈને પારકો આદમી ઇસ્લામને સ્વીકારવાને તૈયાર છે શા માટે કારણ કે ઇસ્લામના કાયદા કાનૂન એવા છે કે જેનાથી ને બંદાનું દિલ પીગળી જાય એમાંનું એક આ છે એકબીજાને ખુશી પણ વાક્યને પૂરો કરી લઉં આગા બેસીને કહે છે ને મુસલમાન તો બનાવી લીધો અમે ચાલ્યા ગયા અઠવાડિયા પછી પાછો ફોન આવ્યો કહ્યું જે ઓલો મુસલમાન થયો હતો ના અલ્લાહની રહેમતે પહોંચી ગયા એમનો ઇંતકાલ થઈ ગયો એટલા માટે તમે જાઓ આવો લઈ જાઓ અને તમારી જે રીતભાત હોય દફન ક્રિયાની યા જે પણ હોય તમારા આ મૈયતને લઈ જાઓ આગા બેસીને કહે છે હું ત્યાં પહોંચ્યા તો જોયું એમનો ફરઝંદ ત્યાં હતો એ મરહૂમનો ફરઝંદ ત્યાં હતો કે જે એની ઝિયારત માટે ક્યારે આવ્યો પણ ન હતો એને સમાચાર મળ્યા કે બાપા ગુજરી ગયા છે એટલે આવ્યો છે એને કહ્યું મને લેવા ન દેવા આ શરીર જે છે ને તમને આપી દઉં છું એમાં તમને કાપકૂટ જે કરવું હોય રિસર્ચ કરવી હોય આ જે તમને કરવું હોય એ તમે કરો આ લાશ હું તમને આપી દઉં છું આગા બેસીને કહે છે અમો ત્યાં હતો મેં ફરઝંદને બોલાવ્યો કે અહીંયા તારા બાપના લાશાને આ લોકોને આપવાની અંદર તને પૈસા કેટલા મળશે આગા બેસીને કહે છે એને એક રકમ બયાન કરી મેં એમને કહ્યું આ રકમ હું તને આપું છું આ લાશને અમે લઈ જઈએ છીએ આગા બેસીને કે પછી એ લાશને અમો લઈ ગયા ગોસલ કફન અને મુસલમાનની કબ્રસ્તાનની અંદર એમને દફન કર્યો કહેવાનો મતલબ એ છે કે ભાઈ ઇસ્લામના નાના નાના કાયદા કાનૂન એમાંનો એક નાનામાં નાનો એક કાયદો આ છે કે પોતાના મુસલમાન ભાઈને નહીં બધાને ખુશી પહોંચાડ ખુશી પહોંચાડ અહીંયા જ નહીં એટલી રિવાયતો છે પણ મને તમને ખુશ કરવા છે એટલે ખતમ અહીંયા ઉપર કરું છું વરના એટલી રિવાયતો છે મેં તમને કહ્યું ને કે કાફર થઈ જશો ખબર છે શા માટે આ મારા બોલ નથી અબાન ઇબ્ને તગલબ છઠ્ઠા ઇમામ ઇમામે જાફર સાદિક અલી સલામ પાસે આવ્યા અબાને કહ્યું ફરઝંદે રસૂલ અમે મુસલમાન ભાઈઓ એકબીજાના જે હક છે એ તમે અમને બયાન કરી શકો તો છઠ્ઠા ઇમામે કહ્યું લવ હદ્દસ્તુકુમ લકફરતુમ અબાન હું તમને જો બયાન કરીશ ને તો તમને માયનામાં નહીં આવે કાફરનો લફ્ઝ અને શબ્દ આપણ્યા ભલે આ મોલવીઓ આવીને ઘાણ વારી

ગયા બધાય. કાફરનો મતલબ હંમેશા એ નથી જે આપણે સમજીએ છીએ. કુફર અરબી ભાષાની અંદર છે ઇનકાર કરવો, ન માનવું. પણ આપણે હાલતે ને ચાલતે બધાને કાફર જેવો છે. આ જે પહેલે તને ખબર છે કાફર એટલે શું? કોઈને કાંઈ ભાન નથી, બસ જે આવે મોઢામાં. પણ આહિસ્તા આહિસ્તા જમાનો આગળ આવશે એમ સમજતા જશો. બધાને કાફરનું ટાઇટલ આપણે લગાડી દઈએ છે. જે દીને ઇસ્લામને નથી માનતા ને, આટલું કહીને ઉતરી જઈશ, જે દીને ઇસ્લામને નથી માનતા ને એને ખુદાવંદે કરીમ નાસ કહે છે. નાસ માણસો, જે મુસલમાન નથી ના, જે ગૈરે મુસલમાન છે ના, એને ખુદા નાસથીને પુકારે છે. કે આ બધે માણસો છે. કાફર એક અલગ જ વસ્તુ છે. પણ હવે શું કરીએ, આપણને આમ સમજાવવામાં આવ્યું. છઠ્ઠા ઇમામે કહ્યું, અય અબાદ, હું તમને અગર વાત કરીશ ને, લાઓ હદસ તુકુમ લકફરતુમ, અય અબાદ, અગર હું તમને હક બયાન કરીશ ના તો તમે માનશો નહીં, કાફર બની જશો. ઓલા નહીં, આપણા વાળા. તમે માનશો નહીં. કોઈ ફરજંદ રસૂલ બયાન કરો. કેટલા હક છે બધે લગભગ અમને ખબર છે. આ કયો એવો હક હશે કે જે તમે બયાન કરો તો અમને માયનામાં નહીં આવે? કયું? કબરની અંદર જ્યારે જશો ના, અને કબરનો બિહામણો આલમ જે હશે, ત્યારબાદ કયામત સુધીનો જે સફર હશે, એ વખતે ખુદાવંદે કરીમ એક નૂરને કબરની અંદર મોકલશે. ને તમે જ્યારે એમને પૂછશો ના કે તું કોણ છો, તો ત્યાંથી વાચા અવાજ આપશે કે કુંત સુરૂર અલ્લધી તુદખિલુહુ અલલ મુમિન, હું એ ખુશી છો કે જે તારા મોમિન ભાઈઓને પહોંચાડતો હતો, અને એ ખુશીથી ને ખુદાએ મને પેદા કર્યો છે તારા માટે. પોતાના મોમિન ભાઈને ખુશ કરવો. હવે નમાઝો મૂકી દે, રોઝાઓ મૂકી દે, મજલિસોમાં આવવું મૂકી દે. કેમ? કારણ કે મોમિન ભાઈને ખુશ કરે એટલે ખુદા રાજી. રસૂલે કહ્યું ના, જે મોમિનને ખુશ કરે મને ખુશ કર્યો, જે મને ખુશ કર્યો ખુદાને ખુશ કર્યો. તો બસ મારું સવારથી કામ એ જ કે હું કોઈને ખુશ કરી નાખું તો ખુદા મારાથી રાજી. પણ સાથે સવાલ કરવો જોઈએ કે આ ખુદા જેનાથી ને ખુશ થાય છે એ હુકમ કોણે કર્યો? ખુદાએ જ કર્યો ના, એમના નબી હસ્તક અમને પહોંચાડ્યો. એટલે આ પણ ખુદાના કૌલનું માનવું છે કે કોઈ મોમિનને ખુશ કરે તો ખુદાએ કહ્યું હું ખુશ થઈ જઈશ. તો હવે સવાલ કરવા જેવો એ છે કે ખુદાએ જેટલા અહકામ વાજિબાત મુહર્રમાત કરેલા છે એની હું પરવા ન કરું તે ખુશ થાય મારાથી? ન થાય. એટલે ગલતફહેમી ન થાય કે હું બસ જિંદગીની અંદર બધાને રાજી કરું. તું મેરા દોસ્ત, મેં તેરી દોસ્ત, તું મેરા દોસ્ત, તું મેરી મેરી ચૂપ તેરી ચૂપ, બધાએ સાથે દોસ્ત, પણ દીનના અહકામ કાંઈ કરવાના નહીં. એ મુસલમાન, આજે ઈદે ઝહરા, અહેલે બેતની ખુશીઓ સાથે આપણા પાસે રિવાયતો છે. અમારા શિયાઓ એ છે કે જે અમારા ખુશીમાં ખુશીઓ મનાવે છે, ગમીની અંદર ગમી મનાવે છે. આજે અહેલે બેતને આપણે ખુશ કર્યા, ગોયા ખુદાને પણ ખુશ કર્યા, પણ ખુદાને ખુશ કરવાના તરીકા આજ નથી. માશરાની અંદર પણ એકબીજાને ખુશી પહોંચાડવાની મને અને તમને કોશિશો કરવાની છે. મેં તમને કહ્યું બીજો મોકો મળશે પડશો. એટલી રિવાયતો છે, એટલી રિવાયતો છે કે જેની કોઈ હદ નહીં. પણ આજે તમને ખુશ કરી નાખું અતમા ખુદાની બારજી. બોલો 35 મિનિટ. આઝા અલહમદુલિલ્લાહ રબ્બિલ આલમીન, રબ્બના તકબ્બલ મિન્ના ઇન્નકા અંતસ સમીઉલ અલીમ. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. અલ્લાહુમ્મા ઇગફિર લિલ મુમિનીન વલ મુમિનાત વલ મુસ્લિમીન વલ મુસ્લિમાત અલ અહયા મિનહુમ વલ અમવાત, તાબિઅ બૈનના વ બૈનહુમ બિલ ખૈરાત, ઇન્નકા મુજીબદ દઅવાત, ઇન્નકા અલા કુલ્લી શૈઇન કદીર, બિ રહમતિકા યા અરહમર રાહિમીન.